0: એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતા, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
2: અચ્છા.
3: તમે જયારે

0: એક વર્ષની ફી ભરો છો ત્યારે તમે એક વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
1: બરાબર, હા, તો સાચી અનોખી જ કાર્ય પ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
0: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
1: બરાબર.
0: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
1: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખો.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
0: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
0: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા.
0: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે. એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે, સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા.
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિવ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા. 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-26-77-991 આ નંબર પર, 1800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આ હતો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી રાજકોટનું.
5: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી રાજકોટ. ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ. એ પહેલા આ જાહેરાતો.

0: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું. બની ગયું બજેટ? હા, 5000 બચી ગયા. તો નવી સાડી લઈએ? ના, ગયા મહિને જ તો લીધી હતી. હજી એક નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચત ને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ. આવી મોટી. હવે જા ભાઈ.
1: આરબીઆઈ કહે છે,
0: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
2: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહ્યો.
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
2: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
3: સચ?
2: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
3: સમજ ગયા.
4: સાંભળીએ ભક્તિ સંગીત. આરંભ કરીએ લતા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં મશાલ ફિલ્મનું આ ગીત.

ફિલ્મી ભક્તિ સંગીતનું આપ સાંભળી રહ્યા છો આકાશવાણી વિવિધ ભારતી રાજકોટ FM બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર.

વિવિધ ભારતીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ભક્તિ સંગીત. હવે સાંભળીએ મુકેશને ફિલ્મ છે સંત જ્ઞાનેશ્વર.

આ સાથે જ ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતી રાજકોટ FM બેન્ડ 102.4 મેગા હર્ટ્ઝ પર.

કાર્યક્રમ લઈને હાજર છે આપની સ્વર સખી દર્શના સોનૈયા. ઢળતો દિવસ, આકાશમાં ઓગળતા સૂરજના કેસરી રંગો, પંખીઓનો માળા તરફનો પ્રવાસ, મંદ મંદ વહેતો પવન અને મનમાં ઉતરતી એક મીઠી શાંતિ. સાંજ માત્ર દિવસનો અંત નથી, એ તો દિવસભરના થાકને હળવો કરતું એક હુંફાળું આલિંગન છે. સવાર આશા લઈને આવે છે તો સાંજ અનુભવ લઈને આવે છે. કહેવામાં આવ્યું છે કે સાંજ એ સૂરજની વિદાય નથી, નવી સવારના વચનની શરૂઆત છે. અને સાંજના રંગોમાં ઘણી વાર આખા દિવસની વાર્તા છુપાયેલી હોય છે. શ્રોતા મિત્રો, જ્યારે સૂર્ય ધીમે ધીમે ક્ષિતિજમાં ઓગળે છે ત્યારે આકાશમાં માત્ર રંગો જ નથી બદલાતા, મનના ભાવો પણ બદલાય છે. કોઈને પ્રિયજન યાદ આવે, કોઈને બાળપણ યાદ આવે, કોઈને અધૂરી વાતો યાદ આવે, અને કોઈ તો માત્ર આ સાંજને નિહાળીને જ આનંદ અનુભવે. આજની આ સુગંધિત સાંજમાં અમે લઈને આવ્યા છીએ એવો એક સંગીતમય કાર્યક્રમ, જેમાં દરેક ગીતમાં સાંજનો એક અલગ જ રંગ ચઢાડે છે. કાર્યક્રમ છે સંધ્યા સુગંધ.

ચાલો આ સુંદર સફરની શરૂઆત કરીએ એક એવા અમર ગીતથી જેને સાંભળતા જ સાંજ જાણે હસી ઉઠે. અને હા, ફિલ્મ કટી પતંગના આ ગીતની સાથે તો મને ચોક્કસ ખ્યાલ છે કે આપ સૌ

વાહ, શું વાત છે! સાંજ મસ્તાની બની જાય અને દિલમાં કોઈ ખાસ વ્યક્તિની યાદો ન આવે એવું બને જ નહીં. એક કેટલું સુંદર વાક્ય છે. સાંજનો અર્થ અંધકાર નથી, સાંજનો અર્થ છે યાદોની રોશની. હવે સાંજ થોડી વધુ ગાઢ બની રહી છે અને મન કોઈ પોતાના માટે ઝંખે છે. આગળનું ગીત ફિલ્મ સૂરમાંથી, કભી શામ ઢલે તો મેરે દિલ મેં આ જાના. ચાલો સાથે મળીને સાંભળીએ.

સમય હવે સાંજથી રાત તરફ આગળ વધી રહ્યો છે, પણ દિલ હજુ પણ કહે છે થોડું વધુ બેસીએ, થોડી વધુ વાતો કરીએ, થોડું વધુ ગાઈએ. કારણ કે સાંજનો સૌથી સુંદર ભાગ એ છે કે પોતાના લોકોને થોડો વધુ સમય આપી જાય છે. અને હવે કાર્યક્રમનું અંતિમ ગીત પ્રેમ, મસ્તી અને મિલનની મીઠી મજા લઈને આવે છે ફિલ્મ મૈને પ્યાર કિયાનું ગીત આજા શામ હોને આઈ. ચાલો સાંભળીએ.

શ્રોતા મિત્રો, આજની આ સંગીતમય સફર અહીં જ પૂર્ણ થાય છે. સાંજનો દરેક રંગ આપણે ગીતોમાં અનુભવ્યો. ક્યાંક પ્રેમ હતો, ક્યાંક પ્રતીક્ષા હતી, ક્યાંક યાદો હતી અને ક્યાંક મળવાની ખુશી. સાંજ જ્યારે ક્ષિતિજમાં ઓગળે છે ત્યારે આકાશ રંગોથી નહીં લાગણીઓથી ભરાઈ જાય છે. દરેક સાંજ કહે છે, જે વીતી ગયું તેને સ્મિત સાથે વિદાય આપો અને આવતીકાલને નવી આશા સાથે આવકારો. સૂર્ય દરરોજ ઢળે છે પણ પ્રકાશ પરનો વિશ્વાસ ક્યારેય ઢળતો નથી. આજના આ કાર્યક્રમ સંધ્યા સુગંધમાં સાથ આપવા બદલ આપ સૌ શ્રોતા મિત્રોનો હૃદયપૂર્વક આભાર. આવનારી સાંજ ફરી નવી સુગંધ લઈને આવે, નવા ગીતો લઈને આવે અને નવી યાદો લઈને આવે, એ જ આશા સાથે આપણો આજનો કાર્યક્રમ અહીં જ પૂર્ણ કરીએ. ફરી મળીએ સંગીતના નવા સફરમાં.